મિત્રો 2023માં જ્યારે સુમન કલ્યાણપુર 86 યર્સ ઓલ્ડ હતા, 86 વર્ષના હતા, ત્યારે તેમને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યું રાષ્ટ્રપતિ તરફથી. મિત્રો, સુમન કલ્યાણપુર એક એવી ગાયિકા હતી, એ કદાચ બહુ જ ઓછા એવોર્ડ્સ મળ્યા છે, પણ એમના અવાજને જે સ્થાન લોકોના દિલમાં આપ્યું છે તે અવોર્ડ્સથી માપી શકાય તેમ નથી. તેમણે ક્યારેય શોર નથી મચાવ્યો, પણ તેમની મીઠી અને નાજુક ગાયકી આજે પણ શાંતિથી આપણા દિલને સ્પર્શે છે. કોઈકે કહ્યું છે ને કે કામ બોલે છે, શબ્દો નહીં. એમણે ક્યારેય પોતાના વિશે બધું બહુ વાતો નથી કરી, પણ તેમના ગીતો આજે પણ તેમની ઓળખ બનીને જીવન છે. એ સમયમાં જ્યારે મોટા મોટા નામ હતા, તેમણે શાંતિથી પોતાનું સ્થાન બનાવ્યું. તેમનો સ્વભાવ અને ગાયકી બંનેમાં નમ્રતા દેખાય છે, અને એ જ એમને ખાસ બનાવે છે. એવોર્ડ્સ હોય કે ના હોય, સાચી પ્રતિભા હંમેશા દિલમાં જીવે છે. અને મિત્રો, સુમન કલ્યાણપુરનો આ અવાજ આજે પણ એ જ મીઠાશ સાથે ગુંજે છે, અને એ જ કદાચ એમનો સૌથી મોટો એવોર્ડ છે. તો ચાલો એમને યાદ કરીએ દિલથી, અને ક્યારે પણ એવી આવાજો ભૂલાતી નથી એટલે એમને આકાશવાણી તરફથી શ્રદ્ધાંજલિ. મિત્રો, આજનો કાર્યક્રમ અમે અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા સોમવારે ફરી એકવાર આપની સાથે મુલાકાત થશે, તો ત્યાં સુધી નીલિમા ભોલા, મુકેશ જયરામ અને બીના પટેલ તરફથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.